0: 야디나 슈니기치 카르타그 갤리 란드라 싱크네나 단식 안타 소르가 차토가 남질 세랑라 단식 안타 접쳐와 아양범 타키니가 카르타 땅아 단시 디나 슈니기치 데랑 그 단식 관더니 그 땅후이 그 조진 디에 견랭 주이 야 슈니 제니 그 데랑 그 땅식 그 조진이나 아자팅 디그팅 그 가친랑진 코르타리 사우드고타 야 디나 슈니 다들 그 고소음 주의.
1: 오 연타 시나 강가라비 손창 저기 나나 공회고 말씀 건 돌문 저기 요사한다니. 대랑 저토글로자비 직 돈친 준비 람 그즈 피아디 돈 노르 잠 죽당 그즈 렌제지 좀 쓴다인. 그깔 장자가는 님 죽자가 이 체롱이 리년진 나니 하타간 장장 이 체롱은 옛나제지리. Kachya shiat zhe zhe te hali pa ghar ka mo zhre zhe zhi jim tsun tamu zhre Ta kong zha zhre zhe tang ka yin yin nan da na Tuk hudu gula kong rang mo na kya rang ba man baam thani bke go ni Khirp kar kwi ra ti so ka na mu yi man ba rap ta siru na Tak tak ka Yig ma yig me long na ngas ta ko nare Chang ma chang a long na ngan ten ko nare Ta yin na Kachya shiat zhe zhe te ka mo nang ghar ka mo zhre zhe zhe ke Chikas ta wa to ngan da pa ta yin zhe zhi jim tsun tari तो ये ना रंचिन अख्तामा कोरम दियों डे छुट्ट निगा जुंगर दियों डे तो ना छुट दियों डे तितंग का ये ना अख्ताम के छिवार ना अंदर सो माखी तंग ना अख्ताम शान ना आर्गा टिकी सितुक तको न रामजन तो तावरे जे जी जमसन तो मुझरे अख्ताम के छिवार ना अंदर सो लाचुज फ्यागो ने ना ह्यून कर चेन रे मचुज फ्यागो ने इनका ये ना कोम्सी कर चेन रे लोर्जीज फ्यागो ने ना जबचा कर चेन रे Tsingan zib yo go ka yin yin na nun cha kar chen ri Vyakar zib yo go ka yin yin na njam cha kar chen ri Kar chen nga te maftin chi rung yi Tsewa me ni tsik she di tsemo me ni lung chang na Jem tsun yon ma re zi ji jem tsun tamu ri Rida na te rung nga kaf sawa pi ka cham duk chak chak zi ye jo no Ti sawa pi char wa chur jik jik ye jo yo no kong re zi di Za chang jim tsun go tsik Tso u nga yon nyang zi yo no Kshang kar nga jir nyang zi yo no Di stang ni chik shud zin du chi rung yi Gwanzin basang ka katsan bo gna amchak ka tukm pen pen zi yo Sung ngar ma rizar ka ghab zog zog zi yo gina Tayin di ngin di stang ni raka wa zi Long jina zi chik chik nir ni zi Chik sha zi ji jim tsun zi tum zi ria Tayin na zi jiri wud ka wa jambu Gu kong a jambu lakam chang a jambu Chik e sang a psha ka yin yin na Chim za